0: ପରବର୍ତ୍ତୀ ଗୀତଟି ପାଇଁ କଣ୍ଠଦାନ କରିଛନ୍ତି ଶିଳ୍ପୀ ଭୂମି ତ୍ରିବେଦୀ। ଗୀତ ରଚନା ସିଦ୍ଧାର୍ଥ ଗରିମା, ସଙ୍ଗୀତ ପରିଚାଳନା ସଞ୍ଜୟ ଲୀଲା ବଂଶାଲୀ।
1: ખૂબ ખૂબ આભાર। આપણા ગુજરાતમાં હાલોલ અને એની આગળ બહુ જ નામનું ગામ છે, ત્યાં મજૂર વર્ગ બહુ છે, તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી અને ત્યાં કઈ થાકીને લોકો સાંજે મોજું કરતા હોય ત્યારે